0: विजिट meraboiler.com. T's and C's apply.
1: एक ऐतिहासिक अने दिव्य अवसर पेरिस मा भव्य BAPS स्वामीनारायण मंदिर ना ग्रैंड ओपनिंग मा दर्शन नो लाभ आ पवित्र यात्रा मा जोड़ाओ आपना परिवार साथे ज्यां मळशे शांति भक्ति अने आनंद अने साथे आईफिल टावर सेन रिवर क्रूज अने पेरिस सिटी टूर नो आनंद माणो डिपार्चर 5 सप्टेम्बर ना मंत्रा हॉलिडेज कॉल करो 0203-773-6333 मंत्रा Holidays. What's your travel mantra?
2: London. Good news. Aapka favorite iTech ab TRS Cash and Carry South Hall mein. Huge variety of products including fresh vegetables and fruits with better prices. Perfect for retailers, traders, takeaways and caterers. iTech is open 24/7 with free parking. Full iTech at Unit 123 South Bridgeway, South Hall, UB2 4AX. Once you visit, you come again and again.
3: गड़बड़ घोटाला छे प्रॉब्लम्स मोटा छे पण बधु ऑलराइट छे
4: मे छे ने बैक टू बैक ત્રણ મૂવીઝ જોઈ લીધી
3: ગેટ રેડી ફોર અ ફૂલ ઓન કોમેડી કિયોસ વિથ વીરજ ગેલાણી એન્ડ ઉમંગ વ્યાસ ઇન ધ મૂવી બધુ ઓલરાઇટ છે
4: બેતર કલાકમાં પાછો આવી જશે ને પછી બધુ ઓલરાઇટ થઈ જશે
3: ઇન સિનેમાઝ ઓન 12th ઓફ જૂન ફોર મોર ઇન્ફો વિઝિટ બકરાનિયા મીડિયાસ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ
5: એવું લાગે છે કે પિક્ચર ચાલશે
6: Hi, this is Suleiman. From Salim Suleiman. Keep listening to
7: Kush's 90s hit throwback plays now.

0: again and again.
1: ગડબડ ગોટાળા છે, પ્રોબ્લેમ્સ મોટા છે, પણ બધું ઓલરાઈટ છે.
2: મેં છે ને બેક ટુ બેક ત્રણ મૂવીઝ જોઈ લીધી.
1: Get ready for a full on comedy chaos with વિરજ ગેલાણી and ઉમંગ વ્યાસ. In the movie બધું ઓલરાઈટ છે.
2: બે ત્રણ કલાકમાં પાછું આવી જશે ને પછી બધું ઓલરાઈટ થઈ જશે.
1: In cinemas on 12th of June. For more info visit Bakrania Media's Instagram handle.
3: એવું લાગે છે કે પિક્ચર ચાલશે.
4: Network, proud hospitality partner, Ragasan. A true Radio Wally cracker classic. Name the 90s number. This is Laika.